ચોપાલ કાર્યક્રમ સુનીએ સગલા કિસાન પરિવારોને સજ્જન ભાઈગી ઘણી ઘણી ઓર મોકલી મોકલી રામ રામ. કિસાન ભાઈઓ, આપણા આજકાલ દેખા કે ભાંત ભાંતગી તકનીક જીકી આ રહી હૈ ઓર બાંશું આમદની ભી અચ્છી હોય ઓર ખેતી શું જુડીડા ભી કઈ કામ ધંધા હૈ જીકા શું કિસાન ભાઈજી કા હૈ બને અચ્છી આમદની ભી હોય હૈ ઓર સાગે સાગે આપણા દેખા આપણ બે જીકા કામ હૈ બંગમાં આપણને સાવચેતી ઓર જીકી તકનીક હૈ બિંગ અચ્છી તરહ આપણ ધ્યાન રાખણો ચાહીએ. તો આજ આપણે વાત કરશે જીકા એ સોલર પેનલ આપણે લગાવી સૂરજ પ્લેટ ભી જીકા આપણે બોલદે હા આપણી ભાષામાં. તો એ જીકા આપણે લગવાવા યા ફર બીજું અલાવા આપણે દેખા કે આપણે ખેતગામાં જઠે આપણે કોઈ તલાબ બનેડા હૈ પાણી લગાવવા ખાતર તો બેઠા ભી આપણને મોટર હૈ યા ટ્યુબવેલ હૈ ચલાવવા ખાતર આપણને જરૂરત.